0: હેલો ફરમાઈશ કાર્યક્રમ વિવિધ ભારતી સે
1: મેં બડનેરા જિલ્લા અમરાવતી પદ્માતાઈ સિંગારે વાત કર રહી મંદાકિની દીદી.
0: અરે આપકો પતા હૈ કે મંદાકિની બોલ રહી હૈ ઇધર?
1: મેં આવાજ સે પહેચાન રહી હું દીદી આપકો.
0: અરે ક્યા બાત
1: હૈ, કૈસે હો દીદી આપ?
0: અચ્છે હૈ, આપ બતાઈએ.
1: મેં ભી અચ્છી હું દીદી.
0: ક્યા કરતી હૈ આપ?
1: મેં તો ઘર પે રહેતી હું દીદી.
0: ઘર પે ઘર કે કામ કરતી હૈ?
1: ઘર કા કામ કરતી હું, ઘર પે રહેતી હું, ઔર અવિધ ભારતી કે કાર્યક્રમ મેં સુનતી હું દીદી.
0: ઔર ક્યા શોખ હૈ આપકે યે બતાઈએ.
1: મેરે કો શોખ તો ગાના સુનને કા શોખ હૈ દીદી, ઔર રાત દિમાગ કો સવેરે સે હેલો ફરમાઈશ મેં જો કાર્યક્રમ રહેતા હૈ વો ભી સુનતી હું. મેં આપકા ઝમકાર સુનકે મન ચાહે ભી ચાલુ જો કરે વો ઉસકે બાદ મેં ખૂબ ધન્યવાદ દેના ચાહતી હું દીદી આપકો.
0: તો મન ચાહે ગીતો કે લિયે આપ હમે પોસ્ટ કાર્ડ મેં અપના નામ પતા ભેજ રહી હૈ, પસંદ કા ગાના
1: ભેજીએ મેને.
0: અચ્છા મુજે એક વાત બતાઈએ, આજ હમ સબસે યે જાનના ચાહ રહે હૈ કે આપકે જીવન મેં કભી સ્પોર્ટ્સ આયા, ખેલ આયા? બચપન મેં હમ ખેલા કરતે થે ના, યુવાવસ્થા મેં ભી ખેલતે થે. આપને અપને બચપન મેં કોન સા ખેલ ખેલા થા? લંગડી ટાંગ, કબડ્ડી, ખો ખો કુછ ખેલા થા?
1: મેં તો સબસે જ્યાદા એસે લંગડી ખેલતી થી દીદી, મેં છોટે પન મેં અભી ખો ખો ખેલતી થી. ઔર મેરી જો બહેન હૈ વો જ્યાદા મેરે કો ખેલને કે નહીં દેતી થી દીદી.
0: ક્યું?
1: લાડકી થી ના મેં.
0: અચ્છા, લેકિન બચપન તો ખેલને કા હી નામ હોતા હૈ ના? બચપન મેં તો હમ દુનિયા ભર કે ખેલ ખેલતે હૈ. તો અપની બહેન કે સાથ કભી કંચે ખેલે ફિર બેઠ કે? ક્યા કરતી થી બહેન કે સાથ બેઠ કે? કંચે ખેલે હોંગે, ગટ્ટે ખેલે હોંગે?
1: કંચે ખેલતી થી મેં અપની બહેન કે સાથ. ખેત મેં જાતી થી તો મટ્ટી ખેલતી થી, વો મટ્ટી કે બર્તન બનાતી થી, મેરે બહેન બના કે દેતી થી મેરે કો.
0: યાદ આયા ના આપકો અપના બચપન? કિતના સુંદર હોતા હૈ હમારા બચપન, હૈ ના? ચલિયે અપની પસંદ કા ગીત બતાઈએ હમે, કૌન સા ગીત સુનના ચાહતી હૈ?
1: ફિલ્મ કા નામ તો હૈ ખાનદાન, ઓર ગાને કે બોલે દિલ ગરદન કે ઉડતે બાદ.
0: આ આ આ ચલિયે સુનતે હૈ આપકી પસંદ કા યે ગીત.